હલો કોણ હસમુખભાઈ, કેમ છો? મજામાં ના? અરે અરે, ઘરે બેસીને શું કરો છો? અરે ઘરે મજા, ઘરે યાર ને લગે એક ફેન્ટાસ્ટિક આઈડિયા તુમ્હારા સાંગતો. હા, ધંધેચી બાત હૈ. અરે યાકુબ અલી, દાજીબા, બજાજી, રંભાજી રાવ યાના પણ ફોન કરું બોલાવું ઘેતો હૈ. હા યાર, લવકર યાર. હા હા.